0: હે શ્રી બલરામજી, સારા તીર્થ સંપૂર્ણ પરિપૂર્ણ કરી શકે પછી આજ ભગવાન કૃષ્ણલે મહાભારત સંપન્ન કરી બક્ષે ગો વર્ણન હજુરલાઈ મેં પ્રસ્તુત કરી. આવો બાકી તપાઈ કે સુન્ન ચાહી બક્ષન છે ભણીકના રાજા પરીક્ષિત લાઈ શ્રીમદ ભાગવત કો મહત્વ કો બારે માં યથાર્થ પ્રમાણ કરાવું દે હું ઉંચ વર્ણ સંબંધ કો કથા એ સદ્ય વટ
1: જય બોલો શ્રીમદ ભાગવત મહાપુરાણ કો
0: નભો મહારાજ પરીક્ષિત અવયો શ્રીમદ ભાગવત મહાપુરાણ કો દશમ સ્કંદ કો 80 અધ્યાય કો બીચ ઈજો કો કથા કૃષ્ણ બલરામ શ્રી રામ બંને બ્રાહ્મણ સંગે પડને વાલા થી અવ તીન કો નામ સુધામા રહે કો થયો અવ સુધામા નામ ગરે કો બ્રાહ્મણ કો ચરિત્ર સુનોશ કૃષ્ણ ભગવાન બળરામ તીન જણા પડના જાણનું ભયકો શ્રી રામકા સાથ એક દિન ગુરુ આમલે ખાજા દિન બહાર છે ખાજા ખાના મને જ દાવરા પણ ખાને ખોદને ખાજા પણ ખાને મારે ગયા બાઉનલે પોકો ઝુન્ના રહે છે પાણી આવ્યો કોઈ નવા પેલા ફોકારે હેરેકો અસાધ્ય મીઠો જસ્તો લાવ્યો એક આપણો ભાગ ખાઈ દે છે બાઉનલે રોકી નહીં શકે બળરામ કો ભાગ ખાઈ દે કાથે દ્વિ ગુણા બડી ભોગ લાગ્યો કૃષ્ણ કો ભાગ ખાઈ દે ચાર ગુણા ભોગે લાગ્યો પોકે હરાય બંધ ખાઈ દે અને કૃષ્ણ બલરામ આઈ પોગનો ભો આઈ નમીજો અવ પાણી આવ્યો જાડો પણ ભો ખાની કુરા પણ ચાહિયો અવ કે કરવાનું પડ્યો લેવાનું મંદાખરી માં મેરો ભગવાન બોલદઈ બોલદઈ ના બાઉન દાઈની ઘોડાકો બુડી ઓઠો ભાઈમાં ખોટ્યા છે પટપટ અમલો પડકા છે બસ્યા છે ધુરુ ધુરુ રોના લાગે અને કે છે ભંદા બોલદઈ ને યો પક્કઈ પણ યો બાઉન લે ખાય છે ભણી બોજે આજબાટ અર્કાકો ભાગ અર્કાલે ખાઈ દેગો ઉનાલે તિમ્રો નામ આજબાટ શ્રી રામા હોઈ ન આજબાટ સુધામા ભયો હૈ તે ભનેર શ્રાપ દીનો બુ અવ સુધામા ભય સુધામા ભય પછી બડો દુઃખ થયું કે ઘરમાં કૃષ્ણ દરબાર સવારી સુદામા બ્રાહ્મણ દયા કા ખાની એવડી કુચૈલા બાઉની સમય બ્યા ગરેકો સંપત્તિ નવાય પછી શ્રીમતી રિસાવન થાલી હેલ્જન જસકાની તે લઈ દી ઉંજેલ સમાન હામરા વહા ભંજન જસકાની રીતે ગાદી ને જાંજવાન ધઉ ઓકે ઠાડી આવજે ભોટે કુકુર જાય અવ કે ગરને હોલા લોન મેરો ભગવાન ભણેર બડા ચિંતા લાગ્યો સણી શાસ્ત્ર પલટાકા છે બુડા કામકાજ છૈન અરુ કાકા ઉદ્યોગી છે આપણે કઈ છૈન શાસ્ત્રમાં એ લેખ્યા છે બુડી ભણ્યા છ અવ તો સુનેર માત્ર અગાઈદૈન ઘરમાં બસાઉને કુરા છૈ યસ્તા પણ સણી પર્ન પર્દો રહેછ ભગવાન મર્ન પાયને હુંથી ભણે છે બુડી આખીરમાં બુડીલે ઠોગેકો ઠોગે કરતા સારી રી છૂટે છે અહીં તપો કતરા છોરી હોય કે નચિને છે જાન મલાઈ છોડેર અંતે જા પછી પત્યાઉં ભણે હામી તો ભગવાન કૃષ્ણ જસ્તા સંગ મીત લગાકો 64 દિનમાં 64 કલા વિદ્યા સંગે બસેર પડેકો અધ્યાન મંડળમાં તૈને વંદા ઉંચ ભણ થાલે ઓહો ભગવાન કૃષ્ણ સંગ મીત લગા કોસા તા ની તેસો ભાઈ દેખે કે દિન છે કે રાજા કા દરબારમાં ગુરુ કા પાસમાં મીત કા પાસમાં જાંદા રીતવા જાન હુંદઈને બને છે લે ખાનીકુરા ભણનુભો હસ્ત ભણેર ખાનીકુરા જબ જમા તૈયારી કરાવું ગાકો યશ પ્રભાવબાટ સારા સંપૂર્ણ ગાના ખાનીકુરા ગાલા તૈયારી ભઈ શકે પછી બંદોબસ્ત મિલ્યો કૃષ્ણ ભગવાન પ્રભુકો પ્રાર્થના ભો અને તત્કાલમી ગયા ઉનલે બંદોબસ્ત મિલાઈન ખાનીકુરા ખોજીન કે ગયા જબ લ્યાઉને તો ભણેર ભંદાખેરી પૃથુક તંડુલા મહારાજ પૃથુક તંડુલાકો અર્થ હુંસ ચિઉરા ર ભૂસ મિસિયેકો કનિકા તેઈ ચાર મુઠી કનિકા દીધ ર તેઈ પોકો પાર અહીં બ્રાહ્મણ આયે એસ કારણબાટ બ્રાહ્મણ આઈ શકે પછી રસરાસ્ર આપનો જબ ભગવાન કૃષ્ણ પરમાત્મા પરમેશ્વરકો દર્શન કરના ભણેર જાણુભો અને તેસદેખી પછાડીબાટ ભગવાન કૃષ્ણ પરમાત્મા કા પાસમાં સુદામા નામગીરકો બ્રાહ્મણ લઠ્ઠી કે કરાવનું ભયકો છે અત્યંત સમસ્યાકો પ્રભાવ કારણે આખરીકા બીચમાં કમર દુખે વંદે આવી રહ્યા પ્રત્યેક અવસ્થાકા બીચમાં સુદામા નામ ગરેકા બ્રાહ્મણ આયે ભગવાન કૃષ્ણ કો દર્શન ભેટ કરના કા લાગી ઝીલીમીલી સંસાર અત્યંત સુંદરતાલે પૂર્ણ ભયકો મહારાજ એ હોલા દરબાર ઘર ઢોકામાં શોધે જહા પણ ભલા વસ્ત્ર કપડા રામરો રામરો લુગા લાયર આવને લાઈ છાંટ કાંટકા લાઈ જાની ખુલા હુંચ માન પ્રાપ્તિ કા લાગી થાંગના મગને લાઈ કોલે ગંજ હ્યાં ગણું ન વહા ગણું આજા મારે શિષ્ય માટે ભણ લાગ્યા છે તારા કૃષ્ણ ભગવાન પરમાત્માને આપણો મિતલાઈ આયકો પ્રમાણ પૂજી બક્ષો રે ઓ મિચુ પાલનુ સ્પણી કરે શિષ્ય માટે ઝાપ સમાતેર લેર સિંહાસ્ત્રમાં લેર રાખી